0: ભાઈ પણ કેટલી બઢિયા જાણકારી ડોક્ટર સાહેબ ને દી છે. આપણે ઢાંઢોર છે, પશુ છે, જો બી છે, આપણને જો પાળ મળ્યા છે, વહાં કયા રખરખાવ કા બારામાં આપણને નિશ્ચિત રૂપ શું બઢિયા વહાં કી કદર કરણી છે હાજી. ઓર શ્યામ કો ટેમ છે, ઓર આપણા ઘણા કિસાન બહેન ભાઈ ચારધામ કી યાત્રા પર ગયા છે, કોઈ મહાકાલ ઉજ્જૈન કે ભગવાન ભોલેનાથ કી શરણમાં દર્શન કરવા ગયા છે, કોઈ ખા ગયા છે, કોઈ ખા ગયા છે. તો એ યાત્રા કો ટાઈમ છે, ઓર યાત્રામાં જાતી ટાઈમ કી પૂરી સાવધાની બરતની છે આજે. ઓર ક્યુ ના પણ યો શ્યામ કો ટાઈમ છે, ભગવાન ભોલેનાથ કી આરાધના કો ટાઈમ છે. તો આવો સુણા એક પ્યારો સો લોક ભજન જગન્નાથ ગોચર કી આવાજમાં.
1: અરે કઈ પલખ